0: આપાંગે પછે ઇમે જીકા થે ડોમાર ભાઈઓ ઈરો બીજ ગટુ લાયે પછે
1: ઘર કોઈ હે પહેલી કોઈ હોસા
0: ઘર કોઈ હે તો પછે ક્યાં ટાળો છોકો બીજ
1: છોકો તો કી કોણ ટાળા પછી દેશે અબગે બાય દિયો બડિયા ફસલ હે બીમો કટ્ટો ખાણ રાખ લ્યા દો કટ્ટા રાખ લ્યા બોય પાછો બાય દિયા
0: પાછો પછે બીને સાલ ભર સુરક્ષિત ક્યાં રાખો
1: સુરક્ષિત તો ભાઈ કટ્ટા મે પડ્યો રહે કી
0: કટ્ટા કી નહીં હોય
1: હે હુળઈ કોને
0: અચ્છા તો ઓર આપાંગે ઈમ પેલ કા કાઈ ભાઈ ઓડો બાર જી કામ ભાઈ
1: મૂંગ
0: મૂંગ ક્યાં ઉતર્યા
1: મૂંગ તો 20 બીગામ 33 ક્વિન્ટલ હોયા છે
0: 33 ક્વિન્ટલ હોયા તો અબ કી કે ગવાર ભાઈઓ તો 44 ભાઈઓ કાઈ ફાયદો હોય
1: મતલબ ફસલ અચ્છી હોય
0: છોકો ખેત નયો હો જાવે
1: નયો ઉજે ઓર એક એક ચીજ હું પછી ફસલ બઢિયા હોય કોણ
0: ક્યોકી બીર માયની પછે બે પોષક તત્વ કમ હો જાવે જમી માયને પાંગે પછે ઈ રે ચારું મેર તાર બંધી કરો કે જાળી
1: તાર બંધી હશે
0: કેટલા તાર
1: તાર હે એક સાઈડ તો ભીંત હે ઓર એક તીન સાઈડ સાત તાર હે
0: સાત તાર હે
1: આઠ ફૂટી પટ્યા હે ઓર સાત તાર પાંચ યે હે દો યે હે
0: તો ઇતા સાત તાર ક્યાં કોઈ ધાવ ડાંડા રોજડાર એ કરે કે
1: રોજડા રુકે કોની
0: હા
1: ધાવ તો બડા કો હા
0: પછે આપાંગે તો ઇનિંગે રાખણી પડે
1: કેડી કો
0: કી કોની જરૂરત હા તો ભવરજી પછે આપાંગે તાર ઇતા લગાયડા હે ઓર ઓ પૂછતો કે પછે આપ ખુદ ઈ કરો કે આદમે દિયોડો હે ક્યાં દિયોડો
1: આદમે દિયોડો
0: આદમે ક્યાં દેવો
1: આદમે તો આગ લોકો કરશો કેવે જ્યાં કર લ્યા
0: હા હા
1: જેસે તૈયા કડાઈ દી
0: હા
1: ઓર ખાદ ડીએપી
0: બાકી સબ બી રહે મહેનત રહે નતર કટાઈ સબ બી કી હે
1: બડાઈ સબ બી કી હે
0: એક ઓર પૂછું ભવરજી આપા ઢાવ ઢંડા કાય રાખ
1: એક ભેંસ હે સર
0: ભેંસ હે પછે દૂજે અબાર
1: અબાર દૂજે પાછી બી આય
0: પાછી બી આય કિતા ટાઈમે બી આય
1: પ્યા ચારે મહિના
0: ચારે એક મહિના બી આય તો પછે આપણે અબાર કિતો દૂધ દેવે
1: દો ચી તીને કિલા હોય
0: તીને કિલા દેવ કિસી નસલ કી હે
1: મુરબા
0: હા તો પછે લારે પાડો હે પાડી હે
1: પાડી હે
0: પાડી હે ઈને પછે હુવાડ મે કાઈ કાઈ દેવો થે
1: હુવાડ મે તો બે જણ દે દિયો
0: હા અબે 4 મહિના પછે
1: 4 મહિના પાછી બે જણ દે
0: હા કાઈ કાઈ દેવો હુવાડ
1: ગુડ હા મેથી
0: હા
1: અસળ્યો
0: હા એ દેવો પછી કિતા ટાઈમ દેવો
1: એક મહિનો
0: એક મહિનો ઓર પછે જ્યાં એક મહિના તો બહુ તો કહેવે ને ભાઈ દેર લેણો આપ જીસો ખવામાં બીસો આપણને દૂધ દે ઓર પછી ગોબર કો કાઈ કરો
1: ગોબર તો ખેતમાં ડાલા
0: ખેતમાં પછી ઢીગડોઈ કરો કે કોઈ કમ્પોસ્ટ કરો
1: નહીં કમ્પોસ્ટ ખાડો કર્યો હોય
0: હા હા
1: ખાડામાં નાહી ગયા
0: હા
1: ઓર જેટ કા મહિના મેં દો ટોલી યા તીન ટોલી જો ખેતમાં નાહી ગયા
0: પછે અબાર ચારા ભંટા માં કાઈ કાઈ દેવો
1: ચારા માં તો કુતર હે
0: કુતર દેવો ઓર પછે ભંટો ખળ દેવો
1: ખળ દેવો
0: પછે ખળ દૂધ કે સાબુ દેવો કે અંદાજ હોય
1: નહીં બારો ફિક્સ હે 4 કિલા રોજ કી
0: રોજ કી 2 2 કિલા સુબે 2 કિલા શામ કા બસ શિયાળા માં આઈને
1: શિયાળા માં તો કાઈ બ્યાજ અબા બોય ભંટો દૂધ જને ભંટો દેવાની દેવા કોની
0: બસ સહી વાત
1: કાલ ચારો હે
0: પછી ચારા માં આઈને કિસો અબાર તો લીલો હોય ગયો જને
1: હાલ હાલ લીલો હોય કોણ
0: હોય કોની
1: હલની
0: કરાવો કે નિનાણ કરો હલની કરો હલની ફાયદો હોય કે નિનાણું જ્યાદા ફાયદો હોય
1: હલની સબ કુછ ફાયદો હલની મેં એ તો ઘાસ બઢ જાવે ઓર જો કો પોદાન શક્તિ મિલે બિહારે મિલે નિનાણ માં કઈ ઉપરાધો કચરો બડે રાધો બડે કોને
0: બડે કોને
1: પૈસા બે લાગણા
0: પૈસા બીતા કે બીતે લાગે ઓર આપાંગે ખેત કે ચારુ મેર કોઈ બવળ્યા રવળ્યા એ ભાવો કે ખેડ્યા કીતી
1: ખેડ્યા લગાઈ હી પણ ખેડી એક હી પનપી કોને
0: પનપી કોને તો આપાંગ લગભગ કીતી ખેલ ગયા ખેત કે માં
1: ખેત માં 40 ખાંડ
0: 40 એક હે તો અબાર ગઈ દેણે છાંગ્યા
1: નહીં અબ કે છાંગ
0: અબ કી કે 2 સાલ
1: 2 સાલ એક
0: 2 સાલ ઉપર કઈ લુંગ ઘેરો જાવે
1: લુંગ ઘેરો જે બળી તો બી જે
0: ઓર અબ કી કે સાંગર્યા લાગી કોની
1: લાગે સર બિલકુલ નહીં લાગે
0: અબ કી કઈ બી બરસાત આવો
1: કાંડ કાય બે ડોડા બણગા ખેલડી ગયા
0: હા બાકી તો દેખો કે ઈ દેસી સબ્જી કે તો હોડી કોની હોય
1: કરા કાય ડોડા બણગા 2-4 હાકે હાથ આઈ
0: ઓર આપાંગે આસે પાસે જીકા ખેત હે બે સબ ગવારી ભાઈ હે કે અલગ અલગ ભાઈ હે
1: સબ ઈચ્છા અનુસાર હે
0: અચ્છા આપ અપરે હિસાબ
1: કોઈ બાજી ભાઈ હે
0: હા
1: કોઈ ગુવાર ભાઈ હે કોઈ મૂંગ ભાઈ હે કોઈ જુવાર ભાઈ હે ઓની ઈચ્છા ક્યા હે વો જાણ ભાઈ
0: ભવરજી આપાંગ ખેત મે કિસી ફસલ ચોકી માને કે સબ બી માને
1: સબ બી માને બઢિયા ખેત હે ઓર 2-3 સાલ પહેલે 30 ટોલી ખાન કયડો હે ગોબર
0: ગોબર ખાદ
1: હર સાલ ત્યાં કડાવા પાણી કો હોદે ખેત મે ચાર મેર તાર બંધી હે ઓર સબ આરામ હે આરામ
0: આરામ હે तो आपा के कुल मिलार खेत में जी की सब फसल ताजी हुए पर आपा फोर फोर भावा जन वो ज्यादा बढ़िया रहे
1: ज्यादा मूंग और गुआर भावा
0: हाँ मूंग गवार भावा पर अबार जान खाली गवारी भाई इधर भेड़े और की भावता तो
1: और बात बहुत जावे कौन है
0: जावे कौन है हाँ, खाली गवार
1: काटन के मायने पर दिक्कत हुए अबार तो गुवार तो बेस खाली मशीनों बढ़ जी बस नेर कोई कट्टी वे बिन पहले बिन बाडो और पति इकट्ठो करो और निवास एक चीज बावा के मूंग के गुवार
0: सही बात है और अपांगे आस पास ट्यूबवेल वगैरह है
1: ट्यूबवेल नजदीक ही गाँव 3 किलोमीटर नेड़ी कोई है ही कौन है
0: क्यों पानी का कम है
1: पानी है जो को हल्को और थोड़ो खारो टाइप
0: खारो है
1: खारो टाइप मिट्टो कौन
0: जन भी मैं फसला मानने को नहीं दूजी
1: फसला कई मेहनत करे जगह माने ही है पर आमने 3 किलोमीटर मारे ट्यूबवेल एक ही
0: ट्यूबवेल है कौन है और अपांगे जान कई डिग्गी वगैरह भी करे डिग्गी भी है कि आसपास
1: डिग्गियां भरू हुई है कई खुदा वेर कई आल खुदा ही कोनी डिग्गी में रात दिन रेव ना बट मेहनत करनी पड़े हो
0: चौक से भी
1: राखनी पड़े
0: भवर जी अपांगो जी को कार्यक्रम सुने किसान भाई बहन बयान थे कई संदेश देने चाहो कि आ चीज करा तो अपांग फायदा हुए
1: संदेश ही ऐसा खेत में ज्यादा तो गोबर डालो यूरिया डीएपी जानते को मत डालो लेकिन ट्यूबवेल डालिए बिना रहो को आले स्प्रे आयो घास बाड़न को जो लोग भी स्प्रे करे घास बाड़े बिन खेत ने भी नुकसान हुए पर जनता ने कौन कह सके बताओ अब मूंगा मायने के से अलर्ट पड़ गई तीन तीन स्प्रे करे
0: मतलब घर चीज में तो ये दवाई छिड़के
1: नुकसान है अब करता ना कोई रोग नहीं सके
0: पर आपा कुल मिलार आप वही कहनी चाहो कि आपा ने जहर है जी को कम कम
1: छिड़कना कम कम छिड़कना चाहिए पर लोग मानना को नहीं
0: जहर देखो कि कितनी बीमारियां
1: मेरे कैंसर तो पक्को ही है अब हर चीज में भाई चारो भैंस खाए गाय खाए
0: दूध कुल मिलार आपा का नहीं फिर रहा है
1: वो दूध हुई वो अपन ले वो अपन नुकसान कर
0: एकदम सही बात है सर भवर जी थे मांगो इतनी छोकी छोकी तावड़ी करी था घणो मानो धन्यवाद राम राम
1: साहब आप पूछो जवाब दे दिए साहब
0: राम राम
1: राम राम साहब राम राम
2: दी ये देख कैसे
3: हैप्पी बर्थडे भाई
2: दिखा हां मेरा फेवरेट कलर
3: हमेशा शॉपिंग
4: आई नो माँ बट खर्चा करने की भी यही उम्र है राइट
5: सेविंग करने की भी यही उम्र है
6: आई नो पा सेव करो सही जगह निवेश करो रकम पर ब्याज मिलेगा जिसे फिर से निवेश करने पर ब्याज मिलता रहेगा
4: आई नो ना
6: RBI कहता है
7: करो सही शुरुआत बनो फाइनेंशियली स्मार्ट
8: युवावाणी कार्यक्रम के अंतर्गत प्रत्येक मंगलवार और शनिवार को सुनिए फरमाइशी कार्यक्रम फोन करें गीत सुने श्रोता अपनी फरमाइश प्रत्येक मंगलवार और शनिवार को शाम 4:45 से 5:10 तक हमारे फोन नंबर 015-82-240-168 पर फोन करके नोट करवा सकते हैं आपकी फरमाइश का गीत उसी शाम युवावाणी प्रोग्राम में प्रसारित किया जाएगा ध्यान रहे इस कार्यक्रम में स्थानीय पुराने नागौर जिले के श्रोता ही कॉल करें और सुने कार्यक्रम फोन करें गीत सुने
0: तो भंवर जी तो बड़ी ठावी ठावी बात करी कि भाई आपा ने है जी को जहर है जी को कम छिड़कना चाहिए और आपा बार पहली बात भी करी भाई खेत बचाओ अभियान के मायने कि भाई आपा ने है जी को आपा की मिट्टी की है जी को उपजाऊ क्षमता बनाए रखनी है तो आपा ने है जी को रसायन को उपयोग है जी को कम करा और अब बार देखा जने भाया महंगाई है जी को दिनों दिन बढ़ रही है पर मारे किसान भाया रे तो खेतरी जमी तो बीतती है पर मारा किसान भाया है जी को खेती बाड़ी रे सागे सागे एडो काई काम कर सके जिसु है चोको मुनाफो भी कमा सके और ब्याने है जी को के साल भर है जी को मजूरी भी मिलती रहे आज आपा बातचीत बीर माते करा कि भाई आज आपा बात करा समेकित कृषि प्रणाली आ काई हुए समेकित कृषि प्रणाली समेकित कृषि प्रणाली है जी को खेती के एक आधुनिक है जी को टिकाऊ विधि है इरो मुख्य है जिको फसल के सागे सागे पशु पालन है मछली पालन है मुर्गी पालन है बागवानी ज्ञान का अन्य संबंधित उद्यमान है जिको आपा एक साथ जोड़ काम करनो एक को अवशेष है जिको दूसरा के खाद के रूप में या भोजन के रूप में है जिको काम आ जावे आ प्रणाली किसान ने है जिको आत्मनिर्भर बनाने वास्ते और बीरी आय ने है जिको कई गुणा तक बढ़ाने में है जिको मदद
9: करें। अपने समेकित कृषि प्रणाली को मुख्य लाभ का ये है कि भाई पोषण

તમાર ભાયાને ઓ દિનેશ દેવાસરો ભજન જરૂર દાય આયો. અબ ઘડી કને જોવા જાણ ઘડી કહેવે રાકેશભાઈ ખેતીબાડી લો તેવડેવડો ટાઈમ અટે હવે પૂરો તો આપણે રાકેશભાઈને દીરાવો શીખ કરા. રામ રામ.